0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ આંદોલન મુદ્દે વિદ્યાર્થીઓ સામે કથિત પોલીસ કાર્યવાહી અને રામ મંદિરમાં દાનની ચોરીના મામલે વિપક્ષોના ભારે હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરાતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજિજુનો વિપક્ષ ઉપર આરોપ. મહિલાઓ વિરુદ્ધ અભદ્ર નિવેદન બદલ તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ. એનએસસીમાં સોદાઓના નવી પદ્ધતિના અમલના કારણે સેન્સેક્સ અને નિફટીના વ્યવહારોમાં તફાવત, બંનેમાં ઘટાડો. અને દક્ષિણ કોરિયામાં આજથી શરૂ થનાર કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. સમાચાર વિગતવાર. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગે પ્રથમ મુલતવી રહ્યા બાદ ફરી મળતા સભાપતિ સીપી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે પ્રશ્નકાળ શરૂ કર્યો. ઘણા સભ્યોએ પ્રશ્નો પૂછ્યા, જેના મંત્રીઓએ જવાબ આપ્યા. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અયોધ્યા રામ મંદિરમાંથી દાનચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. હોબાળા મામલે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે વિપક્ષો જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
1: મુદ્દા કો લેકર કે વો સંસદ કે બહાર ભી હંગામા કરતે હૈ યા ચલે નહીં દેતે લીડર ઓફ ઓપોઝિશન ખડગે જી કો જિતના સમય દિયા વો મિસયુઝ કરના ચાહતે હૈ હર સમય હમ લોગ ઇસકો મંજૂર નહીં કર સકતે હૈ ઓર બાકી જો મેમ્બર લોગ યે નોટિસ દિયા હુઆ હૈ ઉનકો મોકા મિલના ચે હર બાર એનઓપી કા નામ સે વો ખડે હો કર કે એક હી મુદ્દે કો દિન ભર ઉઠાતે રહેતે હૈ.
0: જો કે વિપક્ષના સભ્યોના વિરોધ અને સૂત્રોચ્ચારના કારણે સભાપતિએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. તેવી જ રીતે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી નિવેદનની માંગણી વિપક્ષના સભ્યો કરી રહ્યા હતા. શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા વિનંતી કરી અને કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન વિક્ષેપ યોગ્ય નથી.
2: લોકતંત્ર કા સર્વોચ્ચ મંચ હોને કે કારણ હમ સબ કી જિમ્મેદારી બન જાતી હૈ કે હમ સદન મે ચર્ચા કરે, સંવાદ કરે, અપની સહમતિ અસહમતિ વ્યક્ત કરે, લેકિન સદન ચર્ચાઓ કે લિયે ઇતની ચર્ચા સંવાદ સે હમ દેશ કી જનતા કા કલ્યાણ કર પાયેંગે. મે સબકો પર્યાપ્ત અવસર દુંગા. સદન કી કાર્યવાહી આજ 2 બજે તક કે લિયે સ્થગિત કી જાતી હૈ.
0: જો કે હોબાળો ચાલુ રહેતા લોકસભા પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભાજપે આજે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પર સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. આજે સવારે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર તેમના ગઠબંધન પર પ્રશ્નકાળ અને શૂન્ય કલાક દરમિયાન હોબાળો મચાવવાનો આરોપ લગાવ્યો. તેમણે વધુમાં દાવો કર્યો કે નાગરિકોના હિત માટે ગૃહોમાં સફળતાપૂર્વક પસાર થયેલા મહત્વપૂર્ણ બિલ પર ચર્ચામાં વિપક્ષે ભાગ લીધો ન હતો. તેમણે સંસદમાં મકરદ્વાર ખાતે વિરોધ પ્રદર્શન દ્વારા વિપક્ષ પર હિન્દુ અને હિન્દુ સંતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો. વધુમાં તેમણે દાવો કર્યો કે ઝારખંડમાં હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ તેમના પક્ષમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી.
3: કરોડો રૂપિયા ખર્ચ હોતે હૈ એક સેશન કે ઉપર. સભી સાંસદ અપને ક્ષેત્રો સે પ્રશ્ન લેકર આતે હૈ. વો ચાહતે હૈ કે પ્રશ્ન પૂછા જાય, મંત્રાલય જવાબ દે. મગર જબ સે સદન આરંભ હુઆ હૈ, ક્વેશ્ચન આવર પાર્લામેન્ટ મે હો નહીં રહા. ઝીરો આવર કે લિયે પાર્લામેન્ટ મે બાધાએ ઉત્પન્ન કી જા રહી. લગભગ કિસી બિલ પે ચર્ચા નહીં હો રહી.
0: ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુધારા બિલ 2026 હેઠળ કોઈપણ રાજ્ય અને લાભાર્થીને અનાજમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે. આજે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુધારા બિલ 2026ના મુસદ્દા પર રાજ્ય સરકારો પાસેથી ટિપ્પણીઓ અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. તૃણમૂલના અલગ થયેલા જૂથ, નવી રચાયેલી રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી ઓફ ઇન્ડિયાના સાંસદોએ પણ બેઠકમાં હાજરી આપી હતી. તામિલનાડુમાં વિરોધપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પૂછપરછ માટે ધરપકડ કરાઈ. કાવેરી જળ વિવાદ અંગે ગઈકાલે ડીએમકે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં તેમના વિવાદાસ્પદ ભાષણ બાદ આ કાર્યવાહી કરાઈ છે. તેમણે તેમના ભાષણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યાની એક મહિલાએ ફરિયાદ કરી હતી. ઉદયનિધિને વધુ કાર્યવાહી માટે તંજાવુર લઈ જવાયા છે. ઉદયનિધિના ઘર સામે વિરોધ પ્રદર્શન કરવા બદલ ઘણા ડીએમકે કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયાને 100% દાવા સાથે મધ, ગાયનું ઘી અને ખાદ્યતેલ જેવા અનેક ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાંભળીએ એક અહેવાલ.
4: પ્રાધિકરણને બતાયા કે પ્રતિબંધિત કિએ ગયે ઉત્પાદો મેં શહેદ, સેબ કા સિરકા, શુદ્ધ નારિયલ તેલ, તિલ કા તેલ, ગાય કા ઘી, નારિયલ પાણી, નારિયલ કા દૂધ ઓર અન્ય એસે ઉત્પાદ શામિલ હૈ. પ્રાધિકરણને કહા કે કંપની કી વેબસાઇટ પર બેચે જા રહે ખાદ્ય ઉત્પાદો પર 100% પ્રાકૃતિક, 100% શુદ્ધ, 100% શુદ્ધતા કી ગારંટી, 100% જૈવિક ઓર 100% નારિયલ પાણી જૈસે ભ્રામક દાવે પાયે ગયે હૈ. પ્રાધિકરણ કે અનુસાર 100% કે દાવે FSS વિજ્ઞાપન और दावे विनियम 2018 का उल्लंघन है. डाबर इंडिया ने आदेश पर प्रतिक्रिया देते हुए कहा कि वो नोटिस में उल्लिखित बातों की जांच कर रहा है. ईशानी की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો નકારાત્મક નોંધ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટીને, જ્યારે નિફ્ટી 239 પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા રજૂ કરાયેલા નવા ક્લોઝિંગ ઓક્શન સત્રના માળખાના કારણે બંને સૂચકાંકોમાં ઇન્ટ્રા ડે ટ્રેડમાં તફાવત જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે વાદળ ફાટવાની 35 ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં 31 લોકોના મોત થયા છે અને ઘર, રસ્તાઓ, પુલ અને જાહેર માળખાને વ્યાપક નુકસાન થયું છે. સત્તાવાર માહિતી અનુસાર 1 જૂનથી જુલાઈના મધ્ય સુધીમાં વાદળ ફાટવાની 22 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે જુલાઈના ઉત્તરાર્ધ અને ઓગસ્ટની શરૂઆતમાં સતત ભારે વરસાદના કારણે વધુ ઘટનાઓ બનતા વાદળ ફાટવાની કુલ સંખ્યા 35થી વધુ થઈ હતી. ઓડિશા અને આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ઓડિશામાં મુખ્ય નદીઓ અને તેની ઉપનદીઓમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. જોકે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત, બચાવ અને પુનર્વસન કામગીરી હજુ ચાલી રહી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ પૂરગ્રસ્ત લોકો માટે 110 કરોડ રૂપિયાના પ્રારંભિક રાહત પેકેજની જાહેરાત કરી છે. માળખાગત સુવિધાઓ અને જાહેર સંપત્તિને થયેલા નુકસાનના વિગતવાર મૂલ્યાંકન બાદ એક વ્યાપક રાહત પેકેજ જાહેર કરાશે. દક્ષિણ કોરિયાના આસનમાં આજથી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ થશે. 17 વર્ષની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. તન્વીએ ગયા રવિવારે તાઇપેઈ ઓપનમાં તેનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું હતું. માલવિકા બંસોડ, અનમોલ ખરાબ, ઇસરાની બરુઆ, આકર્ષી કશ્યપ, અશ્મિતા ચલિહા સહિતના ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. કિદામ્બી શ્રીકાંત મેન્સ સિંગલ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. તેમની સાથે કિરણ જ્યોર્જ, મિથુન મંજુનાથ, થારો મન્નેપલ્લી, રોનક ચૌહાણ અને સાનેથ દયાનંદ પણ ભાગ લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ આંદોલન મુદ્દે વિદ્યાર્થીઓ સામે કથિત પોલીસ કાર્યવાહી અને રામ મંદિરમાં દાનની ચોરીના મામલે વિપક્ષોના ભારે હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરાતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજિજુનો વિપક્ષો પર આરોપ. મહિલાઓ વિરુદ્ધ અભદ્ર નિવેદન બદલ તામિલનાડુના વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ. NSEમાં સોદાઓના નવી પદ્ધતિના અમલના કારણે સેન્સેક્સ અને નિફ્ટીના વ્યવહારોમાં તફાવત, બંનેમાં ઘટાડો. અને દક્ષિણ કોરિયામાં આજથી શરૂ થનાર કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
5: આકાશવાણી મુંબઈ શ્રદ્ધા મુખેડકર રાષ્ટ્રીય વાતમાં.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સહસ્ને નમસ્કાર અને પ્રણામ.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં હું છું તરુલતા કરોડિયા અને વાતો થઈ રહી છે કિશોર કુમારની. તો કિશોર કુમાર ખાવાના ખૂબ શોખીન હતા અને એમાંય પાન ખાવાના તો ખૂબ જ શોખીન હતા. અને એમના માટે એવું કહેવાય છે કે દરેક રેકોર્ડિંગ ગીતનું રેકોર્ડિંગ હોય એ પહેલાં તેઓ પાન અચૂક ખાતા. અને એક ગીતનું રેકોર્ડિંગ ગીત પણ કહી દઉં, ખઈ કે પાન બનારસવાલા, એમાં એમણે પાન મોઢામાં મૂકીને ગીતનું રેકોર્ડિંગ કર્યું હતું. એટલે ગીત સાંભળતી વખતે તમને અસલ એવું લાગે છે કે અમિતાભ બચ્ચન મોઢામાં પાન મૂકીને ગીત ગાઈ રહ્યા છે. એમના અનેક મજેદાર કિસ્સાઓ છે મિત્રો. ઘણીવાર તેઓ પત્નીની ચંપલ પહેરીને સેટ ઉપર જતા રહેતા, ઘણીવાર ધોતિયું પહેરીને જતા, તો ઘણીવાર એક આંખમાં સુરમો લગાડીને જતા. એકવાર તો એવું બન્યું કે કોઈ ડાયરેક્ટરે એવું કહ્યું કે આ ગીતના તમને અડધા જ પૈસા મળશે, એટલે તેઓ અડધી જ મૂછ શેવ કરીને ગયા, એટલે કે અડધી મૂછ રાખીને સેટ ઉપર પહોંચ્યા અને કહ્યું કે અડધા પૈસા તો અડધો મેકઅપ અડધી મૂછ.
1: તો તને વાત કહું ખાનગી,
2: એ જૂનાગઢના સીતાફળ એ મારા ધોળકાના દાડમ.

ડિયા ડે ડે ઓ. મિત્રો, આ જે અવાજો કિશોર કુમાર કાઢતા એને યોડલિંગ કહેવાતું. થયું એવું કે અનુપ કુમારને પણ ગાવાનો શોખ જાગ્યો અને એમની જે બેન હતી એ તેમને અમેરિકાના કેટલાક સિંગરના રેકોર્ડ્સ મોકલાવતી. અનુપ કુમાર રૂમ બંધ કરીને, દરવાજો બંધ કરીને બેસી જતા અને પછી એ રેકોર્ડિંગ સાંભળતા. એમાં આ યુડલિંગ હતું. કિશોર કુમાર દરવાજાની બહાર બેસીને આ યુડલિંગ સાંભળતા અને કિશોર કુમારે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું અને પછી રૂમ બહાર બેસીને ગાવા માંડ્યા. એટલે અનુપ કુમારને એકદમ થયું, આશ્ચર્ય થયું કે આ કોણ ગાઈ રહ્યું છે. જોયું તો કિશોર કુમાર. પછી કિશોર કુમારે 2-3 વખત એ રેકોર્ડિંગ સાંભળી અને યુડલિંગ ગાતા થઈ ગયા. એમણે અશોક કુમારને એ સંભળાવ્યું અને અશોક કુમારને એ ખૂબ ગમ્યું. એટલે અશોક કુમાર 2-4 સંગીતકાર પાસે ગયા અને કહ્યું કે કિશોર કુમાર પાસે તમે એકવાર યુડલિંગ સાંભળો, તમને ગમશે. અને ખરેખર બધા જ સંગીતકારો જેમણે જેમણે એ સાંભળ્યા એમને એ ખૂબ ગમ્યું અને પછી એને ફિલ્મોમાં લેવામાં આવ્યું. અને અશોક કુમારે એવું કહ્યું કે કિશોર કુમાર જેવું યુડલિંગ જો કોઈ ગાશે તો એને હું 25,000 ઇનામ આપીશ. પરંતુ કોઈ ગાઈ ન શક્યો અને આ ઇનામ કોઈને ન મળ્યું અને કિશોર કુમારનું નામ આ યુડલિંગ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે. મિત્રો, આ યુડલિંગના કારણે કિશોર કુમારે અનેક ગીતોમાં આનો વપરાશ કર્યો, પરંતુ સાથે સાથે ગુજરાતી ગીતમાં હું અમદાવાદનો રિક્ષાવાળો આ ગીતમાં પણ એમણે આ યુડલિંગનો વપરાશ કર્યો છે, એનો ઉપયોગ કર્યો છે. અને કિશોર કુમારને ગુજરાતી ફિલ્મોમાં, ગુજરાતી ગીતોમાં ફર્સ્ટ ચાન્સ આપ્યો અવિનાશ વ્યાસે.

मित्र कार्यक्रम आरंभ में बे प्रश्न कर्या हता कि किशोर कुमार नु साचो नाम मूळ नाम शू छे, तो नाम छे आभास कुमार गांगुली। अने एमना माटे जे फिल्मों मा तेओ अभिनेता हता तो कया पार्श्व गायकोए पोताना अवाज आप्या, तो एमां मोहम्मद रफी, मन्नाडे अने महेन्द्र कपूर ना नाम छे। साचा जवाब आपनारा मित्रों छे विभाबेन देसाई, हंसाबेन ठाकर, पीयूषभाई मेहता, भावनाबेन प्रजापति, विजयभाई हिंगो, किशोरभाई दर्जी, रमेश भाई मलाड़थी, जितेंद्र भाई मुलुंड चेकनाकाथी तथा अशोक भाई परमार माथेरानथी। मित्रों घणी वखत आपणने खबर ज नथी होती कि क्यारे एक्झिट लेवी। जीवन में मात्र आपणे दौड़िया ज करता होईए छे। ए दौड़ कईनी पण पाछळ होय, परंतु आपणने क्यां अटकवू ए खबर होती नथी। परंतु किशोर कुमार ने आ बाबत बराबर खबर होती कि जीवन में क्यारे एक्झिट लेवी, कारण कि जीवन में चढ़ती पड़ती पड़ती पछी चढ़ती आवती ज होय छे। अने ज्यारे पड़ती ना टकोर थाय त्यारे ज साची एक्झिट जो तमे लई लो, एवुं किशोर कुमार मानता। अने ज्यारे एमने एवुं लाग्युं के हवे मारे एक्झिट लई लेवी जोईए, त्यारे तेओ हमेशा कहता कि मुझे अब यहाँ अच्छा नहीं लग रहा है, मुझे मेरे वतन जाना है खंडवा। अने मित्रों તેઓ પોતાના વતનને ખૂબ પ્રેમ કરતા, અને એમણે એવી ઈચ્છા પણ જાહેર કરી હતી કે એમનો દાહ સંસ્કાર એમના વતનમાં ખંડવામાં જ કરવામાં આવે। તેમણે બગીચામાં કલાકો સુધી લોકો ફરતા જોતા, અને બગીચામાં ફરતા ફરતા તેઓ એવું મજાકમાં કહેતા કે હું ઝાડોની સાથે વાત કરું છું। 13 ઓક્ટોબર અશોક કુમારનો જન્મદિવસ એટલે કિશોર કુમારના એવું લાગ્યું કે આજે મારે અશોક કુમારને સરપ્રાઈઝ પાર્ટી આપવી છે। અને એમણે એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન પણ કર્યું, પરંતુ તે જ દિવસે 58 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવતા એમનું મૃત્યુ થયું, અને ત્યારબાદ અશોક કુમારે કોઈ દિવસ પોતાનો જન્મદિવસ ઉજવ્યો નથી। 13 ઓક્ટોબરે જ્યારે એમનું અવસાન થયું, એના એક દિવસ અગાઉ 12 ઓક્ટોબરે એમણે છેલ્લું રેકોર્ડિંગ કર્યું હતું। ફિલ્મ હતી વક્ત કે આવાઝ, ગીત હતું ગુરુ ગુરુ આ જાઓ, આ એમનું છેલ્લું ગીત હતું। મિત્રો આજે આપણે વાતો કરી કિશોર કુમારની, આશા રાખું છું આપને આ વાતો ગમી હશે। અને આ સાથે જ મને તરુલતા કરોડિયાને હવે આપો રજા, ફરી મળીશું વચન સાથે। નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર।